0: નો હોય, વણાને હપડાનો હોય, ઈ સબ દૈનિક કામ જો આપણે બેના કરે સા.
1: બિલકુલ સાહેબ, જો દૂધ ઉત્પાદન ની વાત કરા તો દૂધ દેવારો કામ તો દેખો કૃષક રો હે, લેકિન દૂધ નિકાલવારો જો કામ હે વો અધિકતર મહિલા હી કરે હે, ઓર પૂરી શુદ્ધતાઓ કામ કરે. ઓર આપી દેખા કે સ્થાનિય ડેરી હે, સહકારી સમિતિયા હે, બાજાર તક પહોંચાવારો કામ ભી દેખો મહિલા આગે ઇને વ્યવસ્થિત રૂપે દેખો કામ કરી રહી હે સા.
0: બીમાર મવેશી બે વંડી પહેચાન કરનો હોય, ઘરેલુ ઉપચાર કરનો હોય, યા પશુ ચિકિત્સકને બોલાણો હોય, અને અલાવા દેખો હરો ચારો હોય, પોષક તત્વારો સહી સંતુલન બનાવવાનો હોય, ઈ સબ કામ ભી જોએ પશુ સ્વાસ્થ્ય ઓર પોષણ રે તહત આપણી બેના કર રહી હે.
1: બિલકુલ કર રહી હે સાહેબ. ઓર દેખો કી યે તો શુદ્ધ પદાર્થ વી ગયા જો આપને ગાય ભેંસ વણો મિલે, લેકિન કુછ એસા પદાર્થ હે જણાઓ આપે દેખો જો વેસ્ટ પદાર્થ હે ઉને ભી બેસ્ટ વણી દેવે. જે સર આપે દેખા કી ગોબર રો પ્રબંધન, અબ લોક દેખે ગોબર કઈ કામ રો નહીં, લેકિન ગોબર આ દેખો ઉપલા વણી દો, જૈવિક ખાદ વણી દો, કેચુઆ વણે કેચુઆ ખાદ તૈયાર કર લો, તો અણમે ભી દેખો કી ખેતી ઉર્વરતા બઢે. ઓર મહિલા અણમે દેખો કી પારંપરિક રૂપો ગોબર આ કંડા વણીને વ્યવસ્થિત રખ દે તો જો ભી પર્વ આવે, ત્યોહાર આવે, ચૂલા મેં જલાવવા મેં કામ આવે, ઘરે અડેભડે કામ આવે, દુસાને દેવારા કામ આવે, તો અણુ ભી દેખો એક તરીકો આર્થિક રૂપું વણારી જો આય હે વા શરૂ હોઈ જાવે સા.
0: બેના દેખો સદીઓ સ્થાનિય ઓર સ્વદેશી બીજાને ચૂનને વણાને હુકાઈને મિટીરા બર્તના મેં અલગ અલગ ફસલા રે વાસ્તે સુરક્ષિત રાખે, તાકી ટેમ આવા પે દેખો સ્થાનિય જો ફસલ હે વા કટે ખતમ ની વે જાવે, તો મંડો જો એ સંરક્ષણ ભી વે જાય સા.
1: ઓર દેખો મહિલા કિસાન સ્થિતિ આપી દેખા કે ધીરે ધીરે સુદૃઢ વી રહી હે, સરકાર ભી બહુ સારી કદમ ઉઠાઈ રહી હે, અને અલાવા સરકાર કઈ પ્રકારની યોજના ભી ચલાઈ રહી હે, એફીઓ રી વંડી ભાગીદારી ભી વહી રહી હે. ઓર આપી લખી દેખા કે ભૂમિ સુધાર ઓર પ્રોત્સાહન રે આપી દેખા કે ડ્રોન દીદી અધિકારી ભી કિયા જઈ રહા હે સા.
0: અને હું દેખો બેના જૈવિક ખેતી ઓર આધુનિક તકનીક હું જુડ ભી રહી હે, સંગઠિત વહીને સામૂહિક રૂપું કૃષિ ઇનપુટ જિસરે કી બીજ હે, ખાદ હે, ઈ ભી ખરીદે, ઉપજ મેં અચ્છા દામ પે ભી વેચે, જણી હું કહીએ દો પૈયા કોડી બનારે પા મિલ રહી હે.
1: બિલકુલ સાહેબ, આપ કહી શકા કે મહિલા કિસાન ન કેવલ ખેતા મેં પસીના બહાય બલ્કિ ગ્રામીણ અર્થવ્યવસ્થાની ગતિશીલતા ભી લાવે, ઓર દેખો કે ખાદ્ય સુરક્ષા ભી પ્રદાન કરે, ઓર જદી સુરક્ષા પ્રદાન કરેગા, અચ્છો સ્વાસ્થ્ય રહેગા, તો મન ભી સોચેગા કે આપ કઈ ને કઈ મનોરંજન કરા સા.
0: બિલકુલ સા, તો જાણકારી રહેલા રે મનોરંજન કરામાં સુણાવા બઢિયા સો રાજસ્થાની.
1: બિલકુલ હણો સા.